તો ભાઈ બહેનો આનંદ આવી ગયો ઇન્દરસિંહ મંડલોઈ અને ઉનકા સાથીના કો ગાયલો લોકગીત સુણી કા આવો આપણ વાત અસી કરાંગા કે દેખો બરસાત કા દિન આણ વાળા છે તો આપણ એક ગાણો ગાવતા થા આપણા બચપનમાં કે પાણી બાબા આવ રે ને કકડી ભૂટ્ટા લાવ રે તો પાણી બાબો આવી નહીં રહ્યો એકા મતલબ એ છે કે પોર્યા પારી જો છે આજકાલ મોબાઈલમાં લગી ગયા અને ભગવાન સે કહી નહીં રહ્યા કે પાણી બાબા આવ રે કકડી ભૂટ્ટા લાવ રે તો સભી જણ આપણા પોર્યા પાઈ ન કહે કે જોર જોર સે વો ગાય જેકા સે પાણી બાબો અચ્છા સે આય અને સાથે સાથ એક ચીજ કરું ધ્યાન રાખણું કે વરસાદ આણે સે પહેલે જો આપણા વરસાદ કે પાણી કઈ કઈ ભરે જાય ગડ્ઢા જો રહે આપણા રોડ ન પર ઉનકા આપણા કે બુરી દેણું ચાહીએ ક્યોંકિ ઓકા સે કઈ હોય કે ઓકામ પાણી જમા હોઈ જાય અને મચ્છર જો છે વો અંડા દે ઓકામ અને મચ્છર જો જનસંખ્યા છે વો બઢી જાય અને આપણા કાટક મચ્છર સાથે સાથ આપણા જો કૂલર છે ઉનનામાં ભી કદી પાણી ભરેલ હોય ને ઉનકા અભી આપણ ચડી રહ્યા અને ફિર એકદમ સે બંધ કરી ધર દેંગા તો ઉનકા ભી આપણા કે ખાલી કરી કે ધરનું ચાહીએ ક્યોંકિ ઓકામાં ભી મચ્છર પનપી જાય ન જો આપણા ગામમાં આપણા ઘર કા પાસમાં જો નાળી ને જાય ઉનકા ખુલ્લી નહીં છોડનું હોય ક્યોંકિ વરસાદ કા પાણી કા સાથ સાથ મુક્તા કીડા અને મુક્તા જીવજંતુ ઉને નવાઈ જાવે તો વો આપણા ઘરમાં ઘૂસી જાય એકાલે ઉને નાળી ના કભી આપણા કે ઢાંકી કે રાખવું ચાહીએ જેકા સે કઈ હોય કે જો તરહ તરહ કી બીમારી ને છે વો ઘરમાં નહીં આવે આપણા કે એ કરું ચીજ કો વિશેષ ધ્યાન રાખવું ચાહીએ કે જ્યાં આપણા પશુ ખડેલ રહે ઉની જગા પર આપણા કે નમી નહીં રહે એની ચીજ કો ધ્યાન રાખવું ચાહીએ કે વરસાદ કા દિન જસા જ આવે જ વરસાદ એક દિન હોય ગ અને જો કિચડ છે વો તો હોઈ જાય ગ કે જેકા સે આપણા જો જાનવર છે આપણા જો ગાય ઢોર છે ઉનકા પાય નમાં ફંગસ લગી શકે જો કા અંદર કવક ખાઈ જાવે તરહ તરહ કા કીટાણુ જીવાણુ જનિત રોગ જો છે ઉની નમી કા કારણ આપણા ગાય ઢોર ન હોઈ શકે તો આપણા કંઈ કરવું ચાહીએ કે જે લકડી કો બૂરો આવે જો જમીન પર ડાલી દેવું ચાહીએ જે કાસે કે નમી વો શોખી લે ને જ્યાં તક હોય બોરીને ડાલી દેવું ચાહીએ જો આપણા ટાટકા જો બોરી ના આવે ઉનકા બિછાઈ દેવું ચાહીએ જે કાસે કે નમી કી કમી વહાં પર હોઈ જાય જ્યાં પર આપણને આપણા પશુધન કે રખેલ છે અસો જ આપણા કે ધ્યાન રાખવું પડે આપણા જો અનાજ જે કો આપણ ભંડારણ કરી રહ્યા ઉની જગા પર સીલન નહીં લગે નમી નહીં આવે ઓકાસે કંઈ હોય ગા કે આપણી જો અનાજ આપણને ભરી કે રાખ્યો છે ઓ કભી કંઈ નુકસાન નહીં હોય ગા તો છોટી છોટી વાત નો અગર આપણે ધ્યાન રખાય તો આપણી ખેતી કિસાની કી અચ્છી ઉપજ આપણા કે મિલે ગા અને જેટલો ઉપજો જ આપણો અન્ન ઉતો જ આપણે વેચી કે ને આપણો મન પ્રસન્ન કરાંગા અને ચલતે ચલતે એ કરું વાત કહીજો ને કે ખેતી કી વાત નમાં કલ આપણ દેખાંગા કે બીજોપચાર કસો કરી જાય એકી જાણકારી દેગા તુલસાબેન અને એની જ વાત કા સાથ ખેતી ગ્રહસ્થી કી ચોપાલ છે સભી ભાઈ નગર તૃપ્તિબેન કી રામ રામ.